નમસ્કાર શ્રોતા, હું છું અમિત અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ. આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કઈ મજામાં હશે એવી જ આસાની સાથે. ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને મારા તરફથી પ્રેમભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે સોમવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 27 જુલાઈ અને સ્ટુડિયોની ગલિયાળમાં 10:01 થઈ ગઈ છે. તમે શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ જાગો તો એવું જાગો કે નસીબ પણ જાગી જાય ને, અને પ્રાર્થના એવી કરો કે ભગવાન પણ રાજી થઈ જાય ને. એટલા માટે કહેવાય છે ને કે ભાઈ જ્યારે જાગો તો એવું જાગો કે તમારું નસીબ પણ જાગે. જ્યારે સવારે તમે ઉઠો તો ભગવાનને પ્રાર્થના કરો કે આજે અમારો આજનો દિવસ સારી રીતે જાય અને સારી રીતે અમે પ્રસાર કરીએ અને જે કંઈ અમે સપના જોયા છે, જે કંઈ અમે જે વિચાર્યું છે એમાં અમે જરૂરથી સફળ થઈએ. તે ચાલો આજે સોમવારનો દિવસ છે તો આપણે એક ભોલેનાથના ચરણોમાં એક સુંદર મજાનું ભજન લઈને કહીએ છીએ ને કે ભાઈ ભોળા તો સૌથી ભંડારી છે અને ભોલેનાથના ચરણોમાં જઈએ છીએ તો ભોલેનાથ સૌનું ભલું જ કરે છે. તો ચાલો એક સુંદર મજાનું ભજન લઈ લઈએ હેમંત ચૌહાણના અવાજમાં લેવામાં આવેલું.

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને હું છું મેતા અને સ્ટુડિયોની ગલેરમાં 10:09 થઈ ગઈ છે અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો ને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. અને તમારું મનપસંદ ગીત સાંભળવા તમે મેસેજ કરી શકો છો 5250620 પર અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. તો ચાલો એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. શૈલેન્દ્ર ભારતીના અવાજમાં લેવામાં આવેલું ઢોરીડા પંખીડાના એલ્બમમાંથી તમારા માટે.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગલેમાં 10:14 થઈ ગઈ છે. તો ભાઈ ગુજરાતી ગીતોની મજા માણતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ. તો શ્રોતાઓ, કહેવાય છે નહીં કે ભાઈ જ્યારે જીવનમાં સફળ થવા માટે ગતિ નહીં પરંતુ સાચી દિશા જરૂરી છે. જ્યારે લાઈફમાં આપણે સફળ થવા માંગીએ છીએ ને, ગતિ જરૂરી નથી, પણ તમે કઈ સાચી દિશામાં ચાલી રહ્યા છો, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમ સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. તૃપ્તિ છાયાના અવાજમાં લેવામાં આવેલું

વિશે તો આપણે કહેવાય છે ને કે ભાઈ જ્યારે આપણે વાત કરીએ સંબંધની, ને સંબંધની જ્યારે આપણે વાત કરીએ છીએ તો સંબંધ કોઈ દિવસ જૂનો નથી થતો, અને આપણે ગમે તેટલો કોશિશ કરીએ તો પણ તે દૂર નથી થતો. ને કેટલાક લોકો તેવા દિલથી જોડાઈ ગયેલા હોય છે કે બસ કે છે ને આપણે પોતાના માની લે છે. એટલે કહેવાય છે ને કે ભાઈ રિશ્તે કભી પુરાને નહીં હોતે, ચાહે કિતની ભી દૂરી આ જાય, બટ કુછ લોગ દિલ મેં એસે બસ જાતે હૈ કે જેસે મંદિર મેં ભગવાન બસ જાતે. બસ આપણે કહીએ છીએ ને કે કેટલી બધી આપણે સંબંધોમાં દૂરી બનાવવાની કોશિશ કરીએ છીએ પણ નથી બનતા. કોઈ એવા વ્યક્તિ હોય છે કે આપણા દિલમાં વસી જાય છે, તેને કોઈ દૂર નથી કરી શકતા. તો ચાલો એક સુંદર મજાનું એક જૂનું ગીત લઈ લે આશા ભોસલેના અવાજમાં લેવામાં આવેલું તમારા માટે.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને ગુજરાતી ગીતોની મજા માણતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ અને આજે અમે તમારા માટે થોડું જૂના ગીતોનું કલેક્શન લઈને આવ્યા છીએ અને આપણે ગુજરાતીમાં બહુ મસ્ત એક સુંદર મજાની કહેવાય છે ને કે ભાઈ ગોળ અને કેરીનું અથાણું જેટલું જૂનું હોય છે ને એટલું જ ખાવામાં ટેસ્ટી લાગે છે ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તો ચાલો જૂના ગીતોની મજા માણતા સુંદર મજાનું આગલું ગીત લઈ લઈ લતા મંગેશકરના અવાજમાં લેવામાં આવેલું.

છતાં આપણે જ્યારે વાત કરી છે પાનખર ઋતુની, પાનખર ઋતુમાં જ્યારે પાન ખરે છે ને પછી નવા પાન આવે છે, ને લાઈફમાં પણ એવું જ છે. લાઈફમાં સુખ અને દુઃખ આવ્યા કરે છે, પણ જે સુખને છે હંમેશા યાદ રાખો અને દુઃખ છે એને ભૂલીને લાઈફમાં આગળ વધો. તો ચાલો સુંદર મજાનું એક આગલું ગીત લઈ લઈએ. ફરીથી લતા મંગેશકરના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી ક્લાસિક મ્યુઝિકનું પાંદડું લીલો ને રંગ રાતું.

બસ ભાઈ તમારી સાથે વાતો કરતા કરતા ભાઈ આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમે આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. અને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે લતા મંગેશકરના અવાજમાં લેવામાં આવેલું. અને પછીનો કાર્યક્રમ છે ભક્તિ મેં શક્તિ પૂનમ લઈને આવી રહી છે. તો બસ એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.